વેલકમ બેક ફ્રેન્ડ્સ, ટ્યુન કરી છે 100.4 આકાશવાણી એફએમ રેઇનબો કટક દિલ સે દિલ તક. સમય છે આપણଙ୍କ પાસે પહોંચેદુછી કેતોટી પુરુણા ઓડિયા કથાચિત્ર ગીત જાકી અમર સ્મૃતિ કુ બેસ તાજા કરી દેબો.